0: ઈચ્છાઓ વાસણી નગરપાલિકાના 19 બાલ કલ્યાણ આગળ વિદ્યાલયમાં બાલ કચ્છાની શિક્ષક દિવસમાં ઈશ્વર બોર્ડ ઉપયોગ કરી પ્રગતિ મૈત્રી પઠન પાઠન શરૂ કરેલું છે. વિદ્યાલયના નમૂના પ્રમાણે લક્ષ્ય સહિત દેશ વર્ષદેખી બોર્ડને કક્ષા સંચાલન કરી સભ્ય વિશેષ સામગ્રી મારફત પ્રયોગ ખાલીએ
1: નગરપાલિકાનો ખરીદી સમાપ્ત પર્ણ અવસ્થા થયો.